नमस्कार, सुप्रभात। एफएम बेंड 102.4 मेगाहर्ट्स पर आज है आकाशवाणी राजकोटनी मनोरंजन सेवा विविध भारती राजकोट। आजे ज्येष्ठ वद आठम विक्रम संवत 2082 એટલે કે તારીખ 8 જુલાઈ 2026 ને બુધવાર। અત્યારે સવારના 8:58 થવા જઈ રહી છે। અમારી આ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી।

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। आज के फनकार, ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पलों में।
1: अंतरियाल विस्तारों ना जनजातीय विद्यार्थियों ना सपनाओं ने हवे मली रही छे नवी पांखो। शाला सुधीनी लांबी अने मुश्किल राह हवे बनी छे शिक्षण तरफनी सुरक्षित अने सरल सफर। जेना थकी आदिजाति ना विद्यार्थियों પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
2: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહ્યો।
3: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું। એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેંક્શન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી, પેમેન્ટ લિંક ભી ભેજા હૈ।
2: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા, ધોકેબાજ નકલી વેબસાઇટ સેંક્શન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ।
3: સચ?
2: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો। સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે।
3: સમજ ગયા।
4: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત। પ્રાયોજક વિકો।
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
5: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ।

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને

શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ પાર્શ્વ ગાયક મન્ના ડેની કેટલીક વાતો અને એમના કંઠે ગવાયેલ કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ

1 મે 1919ના દિવસે કોલકાતામાં પૂર્ણચંદ્ર ડે અને માયાદેવીના ત્રીજા પુત્ર રૂપે જન્મેલા પ્રબોધચંદ્ર ડેને ઘરમાં મન્ના કહીને બોલાવતા. ઘરની નિકટની સ્કોટિશ ચર્ચ શાળા અને મહાવિદ્યાલયમાં એમનું શિક્ષણ થયું. આગળ એમણે અહીંની વિદ્યાસાગર કોલેજમાં સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. કાકા કૃષ્ણચંદ્ર ડે શાસ્ત્રીય સંગીતના ઊંડા અભ્યાસુ હતા. ઘરમાં દેશના જાણીતા સંગીતકારો પધારતા રહેતા. આથી બાળક મન્નાને સહજ રીતે સંગીતનું જ્ઞાન મળવા લાગ્યું. આ ઉપરાંત મન્ના કાકા કેસી ડે સાથે પણ સંગીતનો અભ્યાસ કરવા બેસી જતા. કિશોર વયે અવસર મળ્યો ત્યારે મન્ના ડે મિત્રોની ગોષ્ઠીમાં ગીત સંગીત સંભળાવતા. આ રીતે તેઓ મિત્રોના હૃદયમાં પણ એક સારા ગાયક રૂપે છવાઈ ગયા હતા. કાર્યક્રમમાં આગળ મન્ના ડેની કોલેજના સમયની એક રોચક વાત કરીશું. અત્યારે સાંભળીએ મન્ના ડેના સ્વરમાં પ્રાઇવેટ સેક્રેટરી ફિલ્મનું ગીત. ગીતકાર છે પ્રેમ ધવન, સંગીતકાર છે

પાર્શ્વગાયક મન્ના ડે કોલેજમાં ભણી રહ્યા હતા. સમાચાર મળ્યા કે આંતર કોલેજ સંગીત સ્પર્ધા થવાની છે. સૌ મિત્રોએ આગ્રહ કર્યો કે મન્ના ડે એમાં ભાગ લે. વાત પ્રિન્સિપલ સુધી પહોંચી. એમણે જ્યારે મન્ના ડેને ભાગ લેવા કહ્યું ત્યારે મન્ના ડેએ કહ્યું, શાસ્ત્રીય સંગીત શીખતા શિષ્ય જ્યાં સુધી સંતોષજનક શિક્ષણ ન મેળવી લે ત્યાં સુધી એમને એમના ગુરુ મંચ પર ગાયન રજૂ કરવાની અનુમતિ નથી આપતા. છતાંય જો મારા કાકા મારા ગુરુ મને આજ્ઞા આપે તો હું ગાવા તૈયાર છું. પ્રિન્સિપલે ગુરુ કેસી ડેને અનુમતિ આપવાની વિનંતી કરતો પત્ર લખ્યો. પત્ર વાંચીને કેસી ડેએ પૂછ્યું, ક્યાં પ્રકારના સંગીતની સ્પર્ધા છે? ઉત્તર મળ્યો, આમાં ધ્રુપદ, ખયાલ, ઠુમરી, ગઝલ, કીર્તન, આધુનિક ગાયન વગેરે 10 શ્રેણીઓની ગાયન સ્પર્ધા છે. કેસી ડેએ કહ્યું, મન્ના 10-એ 10 શ્રેણીમાં ભાગ લેશે. અને સૌના આશ્ચર્ય વચ્ચે મન્ના ડેને 10-એ 10 સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો. આપણને પ્રાપ્ત થશે મન્ના ડેના સ્વરમાં મહેબૂબા ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાહુલદેવ બર્મન.

શાસ્ત્રીય સંગીતના ઉપાસક કે સી ડે ફિલ્મોમાં પણ સંગીત આપતા હતા. તેઓ દૃષ્ટિથી દિવ્યાંગ હતા, આથી સદૈવ એમને એક સહાયકની આવશ્યકતા રહેતી. હવે મન્નાડે કિશોર થઈ ગયા હતા, સંગીતનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લીધું હતું અને પોતાના ભાઈ પ્રણવ પાસેથી પાશ્ચાત્ય સંગીત લિપિ પણ સમજી લીધી હતી. આથી મન્નાડે કાકા અને સંગીતકાર કે સી ડેના સહાયક બની ગયા. સંગીત આપવા માટે કાકા સાથે અવારનવાર મુંબઈ પણ જવા લાગ્યા. આપણે જઈએ એક ગીત સાંભળવા તરફ. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે સચિન દેવ બર્મનનું, ફિલ્મ છે મેરી સુરત તેરી આંખે.

મળતા. તેઓ ક્યારેક ક્યારેક એમની પાસે કંઈક ગવડાવી પણ લેતા, પરંતુ એમના ગાયેલા ગીતો ફિલ્મોમાં વૃદ્ધ પાત્રો પર ફિલ્માવાતા હોવાથી તેઓ થોડા દુઃખી પણ હતા. એમની ખૂબ જ ઈચ્છા હતી કે જે રીતે મોહમ્મદ રફી અને અન્ય ગાયકો પાસે ગવડાવાય છે એ રીતે એમની પાસે પણ સંગીતકારો પ્રણય ગીત ગવડાવે. પાર્શ્વગાયક મન્નાડેની આ પીડા ક્યારે દૂર થઈ એની વાત કરતા પહેલા એક ગીત. ગીત છે હસરત જયપુરીનું, સંગીત છે શંકર જયકિશનનું, ફિલ્મ છે મેરે હુઝુર.

પાર્શ્વ ગાયનમાં મન્નાડે ચરિત્ર અભિનેતા પ્રાણ અને બલરાજ સહાનીનો સ્વર હતા. હાસ્ય અભિનેતા આગા અને મહેમૂદનો સ્વર હતા. સંગીતની દૃષ્ટિએ કંઈક ક્લિષ્ટ ગીત હોય કે ભાવાનુભૂતિમાં નવી ભાત પાડવાની હોય ત્યારે રાજ કપૂરનો સ્વર હતા. ભક્તિરસના ગીતોમાં તથા જીવન દર્શન અંગેના ગીતોમાં મન્નાડેના કંઠે ગવાયેલું ગીત અનેરી છાપ ઊભી કરતું. રજૂ કરીએ છીએ હાસ્ય અભિનેતા આગા પર ફિલ્માવેલું દૂજ કા ચાંદ ફિલ્મનું ગીત. ગીત છે સાહિર લુધિયાનવીનું, સંગીત છે રોશન.

હિન્દી ઉપરાંત ગાયક મન્નાડેએ બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાળમ, કન્નડ, અસામી વગેરે અનેક ભાષાઓમાં ગીતો ગાયા. અનેક બિનફિલ્મી ગીતો પણ ગાયા. રવિન્દ્ર સંગીત પણ ગાયું અને હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવિ હરિવંશરાય બચ્ચનની રચના મધુશાલાને પણ સસ્વર પ્રસ્તુત કરી. વર્ષ 2006માં ફિલ્મ ઉમરમાં એમણે અંતિમવાર પાર્શ્વગાયન કર્યું. દિલ હી તો હૈ ફિલ્મનું ગીત સાંભળીએ. ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રોશન.

અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિ

0: જાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે જીએસઆરટીસીની 111 આધુનિક જીપીએસ યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. બસંત બહાર ફિલ્મમાં એક ગીત છે, કેથ કી ગુલાબ જુહી ચંપક બન ફૂલે. આ ગીતના રેકોર્ડિંગ પહેલા સંગીતકાર શંકરે ગાયક મન્નાડેને કહ્યું, તમારે આ ગીત શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશી સાથે ગાવાનું છે. આ ગીત એક સ્પર્ધા ગીત છે, આથી આમાં તમે વિજયી થશો અને ભીમસેન જોશી પરાજિત થશે. ગાયક મન્નાડે મહાન શાસ્ત્રીય ગાયક ભીમસેન જોશી પ્રત્યે ખૂબ જ આદરભાવ રાખતા હતા, આથી તેઓ આવું ઇચ્છતા ન હતા. એમણે 10-15 દિવસ બહારગામ ચાલ્યા જવાનું નક્કી કર્યું. વિચાર્યું હતું કે આ દરમિયાન ગીતનું રેકોર્ડિંગ થઈ જશે અને તેઓ ધર્મસંકટથી બચી જશે. પરંતુ છેવટે પંડિત ભીમસેન જોશી સાથે મન્નાડેને એ ગીત ગાવું જ પડ્યું. પંડિત ભીમસેન જોશીએ પણ પોતાનું ગાયન એ જ રીતે રજૂ કર્યું કે મન્નાડેનું ગાયન ખીલી ઉઠે. ગાયક મન્નાડેની ઇચ્છાને માન આપતા આપણે સાંભળીએ ફિલ્મ બસંત બહારનું એકલ ગીત. ગીત છે શૈલેન્દ્રનું.

પાર્શ્વગાયક મન્નાડેની આત્મકથા છે જીબોનેર જલસા ઘોરે, બંગાળી ભાષામાં છે. આની હિન્દી આવૃત્તિનું નામ છે યાદે જી ઉઠી. આમાં ગાયક મન્નાડેએ સંગીતકાર શંકરનો આભાર માનતા લખ્યું છે કે તેઓ શંકર જયકિશન જોડીના શંકરજી પ્રત્યે કૃતજ્ઞ છે, કારણ કે જ્યારે અન્ય સંગીતકારો મારી પાસે વૃદ્ધ પાત્રો અને સહાયક કલાકારો પર ફિલ્માવાના હોય એ ગીતો ગવડાવતા, ત્યારે સંગીતકાર શંકરે મારી ગાયન પ્રતિભા પર વિશ્વાસ મૂક્યો અને મારી પાસે શ્રેષ્ઠ પ્રણય ગીતો ગવડાવ્યા. વગાડીએ આપણે શંકર જયકિશનનું સંગીતથી રચેલું જાને અનજાને ફિલ્મનું ગીત.

પાર્શ્વ ગાયક મન્નાડેને બે વાર શ્રેષ્ઠ ગાયકના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પહેલીવાર મેરે હુઝુર ફિલ્મના ગીત બદલ તથા બીજીવાર બંગાળી ભાષાની નિશી પદ્મોના ફિલ્મના ગીત બદલ. એમને પદ્મશ્રી તથા પદ્મભૂષણની ઉપાધિથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓ ફિલ્મ જગતના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ સન્માનિત છે. 3000થી પણ વધુ ગીતોને સ્વર આપનાર આ અદ્ભુત ગાયક કલાકારે 24 ઓક્ટોબર 2013ના દિવસે એના કંઠને વિરામ આપ્યો. રજૂ કરીએ છીએ કલ્યાણજી આનંદજીના સંગીત દિગ્દર્શનમાં ગુલશન બાવરાનું ગીત, ફિલ્મ છે ઝંઝીર.

કેવા કંજૂસ છે, કદી કોઈને કંઈ આપે, પણ મને ગિફ્ટમાં વાદળ દઈ ગયા, નક્કી આ ચોમાસું બેઠું. કઈ રીતે ભીંજાવું અને લાંબુ લાંબુ ભાષણ દઈને પોતે પાછા ઘરમાં વહી ગયા, નક્કી આ ચોમાસું બેઠું. બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોસરવા જે પલળ્યા એ મને કાનમાં આવી કહી ગયા, નક્કી આ ચોમાસું બેઠું. જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે વાતાવરણ ગમે તેવું હોય પણ તે ખુશનુમા બની જાય છે. વરસાદ વાતાવરણને શુદ્ધ અને સુગંધિત બનાવી દે છે. વરસાદના આવતા વૃક્ષો અને છોડ લીલાછમ બની જાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદમાં ભીંજાવવાની મજા જ કંઈક અલગ હોય છે અને તેનું વર્ણન કરવું ઘણું જ મુશ્કેલ છે.

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે. કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે, તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, વાતાવરણ સ્વચ્છ અને સુંદર બની જાય છે. જો કે વરસાદ પડતા દરેક પ્રેમીને તેની પ્રિયતમા અને પ્રિયતમાને તેનો પ્રેમી યાદ આવી જાય છે. મારી યાદોમાં સમાયેલું તારું અડધુંક ચોમાસું હજીય અકબંધ છે મારી પાસે. કદાચ તને એની જરૂર પણ નથી હવે, છતાંય રોજ સવારે મારું મતવાલું મન હજીય ભટકે છે તને પરત કરવા. અને રાત પડતા જ વરસી પડે છે મુજમાં, મોસમ કમોસમ ભીંજવે છે મુજને તારું એ અડધુંક ચોમાસું.

મિત્રો, વરસાદની ઋતુ એવી ઋતુ છે જે લગભગ બધાને ગમે છે. કોઈને વરસાદમાં ભીનું થવું ગમે છે તો કોઈને વરસાદમાં ફરવું ગમે છે. વરસાદ પછી હવામાન સંપૂર્ણપણે બદલાઈ જાય છે, એટલે તો આ વરસાદની ઋતુને પ્રેમની ઋતુ કહેવામાં આવે છે. પછી એ બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો હોય, બધા વરસાદની ઋતુમાં પોતપોતાની રીતે મજાઓ માણે છે. જેમ કે વૃદ્ધોને વરસાદમાં ગરમ ભજીયા ખાવાની મજા, અને બાળકોને સ્કૂલે ન જવાની મજા, અને વરસાદના પાણીમાં નહાવાની અને છબછબિયા કરવાની મજા. જ્યારે યુવાનોને પોતાની પ્રેમિકા સાથે કે પ્રેમિકાને એના પ્રેમી સાથે

ચોમાસાને કાગળ લખ એ સમજી જાશે, ના ફાવે તો ઝાકળ લખ એ સમજી જાશે, અડખે પડખે લાંબા ટૂંકા મીંડા દોરી એની નીચે વાદળ લખ એ સમજી જાશે, એકાદ બે સર્પાકારી લીટી દોરી એમાં વચ્ચે ખડખડ લખ એ સમજી જાશે, તીર જેવું દોરી એનો છીડો તું લંબાવ હળવેથી હળ લખ એ સમજી જાશે, જેવી ફાવે એવી તું બે આંખ ચિતરજે પાપણ નીચે જળ લખ એ સમજી જાશે, અગન ઓકતા આભમાં પંખી જેવી બે લીટી તાણ એની નીચે ચાતક લખ એ સમજી જાશે, ચોમાસાને કાગળ લખ એ સમજી જાશે. દોસ્તો, ચોમાસાની રાહ આપણે જે રીતે કાગડોળે જોઈએ છીએ એવી જ રીતે ખેડૂતો પણ આ ચોમાસાની કાગડોળે રાહ જોતા હોય છે, કેમ કે આપણા દેશની ખેતી એ વરસાદ પર નિર્ભર છે, એટલે જ ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોતા હોય છે અને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે જલ્દી વરસાદ આવે તો સારું. હવે કહું છું, જરા ભીંજાવને વરસાદ ન સમજે, પછી હળવેથી સંકોચાવને વરસાદ ન સમજે, તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા, તમે પણ કહી દીધું હવે જાઓને વરસાદ ન સમજે, તમે નખશીખ ભીંજાયા અમે તો સાવ કોરા કટ, જરા ખોબો ભરીને નાહવને વરસાદ ન સમજે, તમે આપ્યા છે સમ એ સમનું થોડું માનતો રાખો, ચલો સમ તમે પણ ખાવને વરસાદ ન સમજે.

શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા હતા વરસાદ વિશે. તો બસ, હવે આપના રેડિયો સાથે રમીશ સાલાણીને રજા આપશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ઢલતી જાહેરાત. એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવાનું રાજકોટ કેન્દ્ર. થોડી જ ક્ષણોમાં બરાબર 11 વાગે હિન્દીમાં, ત્યારબાદ 11:05 અંગ્રેજીમાં સમાચાર રિલે કરીશું અમારા દિલ્હી કેન્દ્ર પરથી.